જો પાચન ક્રિયા હે બા તેજ હો જાવે હે, જેસો આપણો જો ખાણો હે વો બહોત હી સોરો પચ જાવે હે, આપણી જો માંસપેશિયાં હે બે ભી સક્રિય હો જાવે હે ઓર બહોત અચ્છી તરહ કામ કરે હે, ઓર ખાણો ખાયા પછે રાત મેં જો શર્કરા કે સ્તર મેં અચાનક બઢોતરી હોવે હે બા ભી રુક જાવે હે, જે આપાં ખાણો ખાયા પાછા થોડી દેર ઘૂમણે કે લીએ જવા, હા હલકી સેર કરને સો આપણે શરીર કી જો કેલોરી હે બા ભી જળે હે ઓર વજન નિયંત્રિત રહે હે, રાત કે ભોજન રે પાછે ટહેલ લે સો આપણે શરીર ને આરામ તો મિલે હી હે, સાથી આપણો તનાવ હે વો ભી કમ હોવે હે, નીંદ ઘણી ચોખી આવે હે, લેકિન ભેણો કુછ બાતા કો આપણે ધ્યાન ભી રાખણો હે કે જદ આપણે ઘૂમણને જવા તો બા એક સ્તર પર હોવે, ધીમી ધીમી ચાલ કે મહિના આપાં ખાણો ખાયા પાછે ટહેલા, જેમ કે એક વાર તો આપાં જદ સુબહ ઉઠને કે બાદ મેં ટહેલને જવા સુબહ સુબહ, તો બા એક સેર હોવે ભી કે મહિના આપાં જલ્દી જલ્દી ભી ચાલ સકા, હા પર ખાણો ખાયા પાછે જદ આપાં ઘૂમા તો ભી કે મહિના રફતાર હે જે કે નિયંત્રિત હોણી ચાહીજે, સાથી જદ આપાં ખાણો ખાયા પાછે ટહેલને કે લીએ જવા તો કુછ ચીજા કો આપાં ધ્યાન રાખા, જ્યાં ભોજન કે તુરંત બાદ આપણે બહોત તેજ ગતિ સે નહીં ચાલા, દોડા નહીં ઓર ભારી વ્યાયામ નહીં કરા, ક્યોંકિ ઇસે કે હોગો કે પેટ મેં દર્દ હોને કી યા ફિર પાચન મેં બાધા આને કી સંભાવના હો સકે હે, સાગે હી ભોજન કે તુરંત બાદ આપણે લેટનો નહીં ચાહીજે, રાત કે ખાણે કે તુરંત બાદ આપણે બિસ્તર પર જાણે સું કઈ પ્રકાર કા જો વિરોધ હોય જો વિકાર હે બે હો સકે હે, સીને રે મહિને એસિડ જે કે રિફ્લેક્સ હો સકે હે, સીને મેં જલન હો સકે હે, ઓર ખાણે ઓર સોને રે બીચ મેં કમ સે કમ 2 સે 3 ઘંટા કો અંતરાલ હોણો ચાહીજે, જદી આપણા બડોડા હે બટકા હે જકા કયા કરતા કે સૂરજ ઢળને કે સાથી આપણને આપણો ભોજન હે જકો ગ્રહણ કર લેણો ચાહીજે, તાકી સોને કે બીચ કે માઈને ઓર ભોજન કે ખાયા પાછે એક અંતરાલ હે જકો બનેડો રહે શકે, ઓર એ અંતરાલ કે સાથ ગે હી આપણે આપણે સ્વાસ્થ્ય કે લીએ ભી આપણ સજગ હો સકા, હા યો જો અંતરાલ હે વો આપણે ભોજન ને પચાણે કો કામ કરેગો, ઓર ભી શું કહેવેગો કે આપણું સ્વાસ્થ્ય હે જકો સહી રહેવેગો, આપણને નીંદ ચોખ્ખી આવેગી ઓર ખાણે ખાણે કે તુરંત બાદ લેટને શું કહે કે આપણો ભોજન હે વો સહી પ્રકાર શું પચેગો કો નહીં, વો માત્ર સડેગો, ઓર ભી કા જકો પોષક તત્વ હે બા જકો પોષણ આપણને મિલનો ચાહીજે વો કોઈ મિલ પાવેગો, એ વાસ્તે જદ ભી આપણ રાત કો ખાણો ખાવા ટેમું ખાવા અર ખાયા પછે ઘૂમણે કે લી જરૂર જવા.